0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેવી હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવન દાન આલંગા હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત નમસ્કાર સાથીઓ આપ સભી સુન રહે હૈ વાગડ કી આવાજ ઓર આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર જાગૃતિ બુન આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રુકી જાયેંગા તો હું થાય
1: નાના અંજલિ બુન હું થા કા
0: અરે જાગૃતિ બુન આપણી જે નદીએ હૈ એ હુકી જાયેંગા ખેતર બંજર થઈ જાયેંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા ઓ અંજલિ બોન એટલે જ મન કા કહે કે પાણી તો કાલ હે પાણી થકી જ આપણું જીવન હે હોવે જાગૃતિ બોન હર બૂંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતા નું સંબલ હે હોવે અંજલિ બોન આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લો ની રાખો બારિશ ને પાણી નું સંગ્રહ કરવો આજે નાની નાની આદત બદલંગા આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા હવે હવે જાગૃતિ બોન આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો જલ જીવન હે આ આપણી પહેચાન હે હર બૂંદનું મોલ આપણે જાણો વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવન દાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

ભાઈઓનું બનો, આ તો હતી અમારી આજની સભા. અમે આશા કરા કે આજની સભામાં પ્રસારિત થવા વાળા કાર્યક્રમ ગીત સંગીત આપને પસંદ આવ્યા હોંગા. આપને અમારા આજના કાર્યક્રમ કેવા લાગ્યા એને બદલે આપ અમને રાય સુઝાવ આપી શકો અમારે અણા પતા માટે. અમારું પતું હે વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 3270001. અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234. તો ભાઈઓનું બોનો, આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.

સ્વાગત કરું હું અમારી આજની હાજરીની સભામાં. આપ સાંભળી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. હું આપને હાથે આપની ગુણંજલિ પારેશર ને આજે વાર રવિવાર ને તારીખ 2 ઓગસ્ટ 2026 નો દાડો હે. નાઇન બોનો અમે દેખી રહ્યા હો કે આપણે સ્ટુડિયો ની ઘડી મેં હાસેના 5 વાગી ગયા હે. હવે આપણે શરૂઆત કરો હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. મહાપુરુષો ની જીવની તકી જોડું કાર્યક્રમ મહાપુરુષો ની પ્રેમ ગાથા આ કાર્યક્રમ લઈને આવેગા અમારી રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ નું આપની હું અંજલિ પારેશર. એની સ્કડી માં આપણે આગળી બળંગા પ્રેરણાદાયક કહાનીઓ તકી જોડું કાર્યક્રમ કથા કહાની આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 6 વાગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટની હાથે. એની સ્કડી માં ઠીક 6 વાગીને 30 મિનિટ માટે આપ સાંભળો ગા કાર્યક્રમ બાત મનની દિલુકી આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એની સ્કડી માં આપણે આગળી બળંગા અતિથિઓ તકી જોડું કાર્યક્રમ હમારે મહેમાન આ કાર્યક્રમ આપ સાંભળી શકો ગા ઠીક 7 વાગે પ્રસ્તુત કરતા અંજલિ પારેશર એટલે મારે હાથે. અનુસક્રમ ને આગળી બઢતે તકે આપણે રૂપ કરંગા ઠીક 7 વાગીને 30 મિનિટ માટે ગાંધીજીના વિચારો તો કી જોડું કાર્યક્રમ ગાંધી આત્મદર્શન. ભાઈ બનુ ઠીક 8 વાગે આપ હામરોગા કાર્યક્રમ દાદી માં કી રસોઈ એમાં આપણે જાણંગા આપણે પરંપરાગત વ્યંજનોની વિધિ ને બારે મેં આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી. એની સ્કડી મેં આપણે શરૂ થાગા કાર્યક્રમ હમ ઓર હમારા સંવિધાન આ કાર્યક્રમ આપ સાંભળી શકોગા ઠીક 8 વાગીને 30 મિનિટ માટે આ કાર્યક્રમ લઈને આવેગા અમારે રેડિયો સાથી જાગૃતિ ભટ્ટ ની આપની હું અંજલિ પારેશર. અણા સાથે આપ કાર્યક્રમ સાંભળી શકોગા 9 વાગે થી 10 વાગ્યા સુધી કાર્યક્રમ શામી ગસલ. તો ભાઈ બોનો આ તો હતી આપણે હાજરીની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા. હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના થકી.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરા.

0: હવે હવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે આ આપણી પહેચાન હે, હર બૂંદ નું મોલ આપણે જાણો. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
1: દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મેં આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ, જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મેં કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ, અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મેં એનિમિયા કે નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસી સ્થિતિ મેં ચિકિત્સક કો જરૂર દિખાએ ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત. નમસ્કાર સાથીઓ, આઈએ સુનતે હૈ કાર્યક્રમ દાદી માં કી રસોઈ. નમસ્કાર શ્રોતા સાથીઓ, કાર્યક્રમ દાદી માં કી રસોઈ મેં આપ સભી કા સ્વાગત હૈ. મેં હું આપ સભી કે સાથ આપકે અપની દોસ્ત કશિશ પારાશર. જી હા સાથીઓ, આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM. જૈસા કે શ્રોતા સાથીઓ, આપ સભી જાણતે હૈ કે હમ હર રવિવાર કો કાર્યક્રમ દાદી માં કી રસોઈ કે માધ્યમ સે આપસે બાતચીત કે લિયે એક નઈ વ્યંજન વિધિ લેકર આતે હૈ, જો હમારે સ્વાસ્થ્ય કે લિયે ઢેર સારે ફાયદે ભી દેતી હૈ ઓર પૌષ્ટિક ભી હોતી હૈ. ઓર સાથ હી હમ કાર્યક્રમ કે માધ્યમ સે આપકો યે બતાતે હૈ કે આપકો ઉસે બનાને કે લિયે કિન સામગ્રીઓ કી આવશ્યકતા હોગી ઓર કિસ વિધિ કો આપ અપના કર સહી તરીકે સે ઘર પર હી ઉસ વ્યંજન કો બના સકતે હૈ. તો આજ ભી કાર્યક્રમ કે માધ્યમ સે સાથીઓ, એક એસે હી નઈ વ્યંજન વિધિ કો લેકર હમ હાજર હુએ હૈ. તો બાતે ઢેર સારી કરેંગે સાથીઓ આજ કે ઇસ કાર્યક્રમ મેં, લેકિન જૈસા કે શરૂઆત મેં ગીત સંગીત સુનાના હમારે કાર્યક્રમ કા દસ્તૂર હૈ, તો ક્યો ના ઇસી દસ્તૂર કો નિભાતે હુએ દોસ્તો હમ પહેલે એક પ્યારા સા ગીત યહાં પર સુન લે. જી બિલકુલ, તો આપ સભી બને રહિયેગા કાર્યક્રમ દાદી માં કી રસોઈ મેં આપકી અપની દોસ્ત કશિશ પારાશર કે સાથ મેં.